0: વેલકમ બેક. પુનઃ એક દાણી તુમ્હી એકતાળી સ્નેહલય લોકમાધ્યમ એમ રેડિયો અને તેનું ભૂત પૂર્ણાંક ચાર ફેમ આવાજ તુમસે નગરસે અંતરંગ હા કાર્યક્રમ સુરૂ રહી મી આહે આયોજન તુમચા સોબત સાર્થ દાસ બોધાચે એટલે વિમળ લક્ષણાચે અને રોકડાના પ્રમાણે દિવસાલા સુરૂઆત કરીએ. પર્ણાણુ પાહુન ઉત્સલે જીવસૃષ્ટિ વિવેકે ચાલે આણી પુરુષ હોઉન ભ્રમલે યાસી કાયમ હોય. બગા આઈથે એક સુંદર ઉદાહરણ યા સાર્થ દાસ બોધાચે નિરૂપણામધ્યે દિલે. પાનાવરચા કિડા અગોદર પુઢચે પાય દુસર્યા પાનાવર રોવલ્યાવરચ મગ પાઠીમાગચ્યા પાનાચા આધાર સોડતો. હી એક કૃતી આહે.
1: સ્નેહાલય સંચલિત સ્નેહાધાર પ્રકલ્પ વિધવા પરિતક્તા બાલમાતા કૌટુંબિક અત્યાચારગ્રસ્ત મહિલા યા સર્વ મહિલાંસાઠી કામ કરનારા પ્રકલ્પ સ્નેહાલય સ્નેહાધાર પ્રકલ્પ મહિલાંસાઠી નિવાસ ભોજન કાયદેશીર સલ્લા વ સમુપદેશન. અધિક માહિતીસાઠી સંપર્ક 90 11 36 36 00. ઐકત રહા રેડિયો નગર 90.4 FM આવાજ તુમચા.